રહી છે. પણ યાદીના તોર ઉપર આ બે મજલિસો થયા અને આજે ત્રીજી ઇન્શાઅલ્લાહ તઆલા કુરાન મજીદની એક આયતની હંમેશા હું તિલાવત કરું છું આ વિષય માટે, જેથી કરીને આપણને વાતનો ખ્યાલ રહે કે બધી વસ્તુની અંદર વધારવાની જ્યારે વાત આવે છે ઇન્સાનની ફિતરતમાંથી છે, પણ ખુદાવંદ કરીમ આ વાતને કુરાન મજીદમાં નાઝિલ કરીને મને ને તમને સંબોધીને વાતની યાદી અપાવે છે કે તું એવું ન થાય કે જનૈમો ત્યારથી મુસલમાન અને કબર ભેગો થઈ જાય ત્યાર સુધી મુસલમાન, અને આ બંનેના વચમાં તારી અંદર કોઈ પણ જાતનો વધારો ન થાય. અને એમાં વધારાની વાત અગર કોઈ હોય તો એ તારું માનવું, તારા ઈમાનની વાત. મોમિનીન નથી થઈ શકતા સાચા મોમિન, ખુદાએ એલાન કરી દીધું છે. સૂરે અનફાલની બીજી આયતમાં કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નમલ મુમિનૂન અલ્લદીના ઇઝા ઝુકરલ્લાહ વજલત કુલુબહુમ. નથી મોમિન સિવાય એ લોકો કે જેની સામે અલ્લાહનું ઝિક્ર કરવામાં આવે તો લોકોના દિલ જે છે એ થરથરાવા લાગે છે. ઓ ઇઝા તુલિયત અલૈહિમ આયાતો, અને એના સામે અલ્લાહ સુબહાન તાલાની નિશાનીઓને પેશ કરવામાં આવે, આયતોની તિલાવત કરવામાં આવે, ઝાદતહુમ ઈમાના, તો લોકોના ઈમાનમાં વધારો થાય છે. વાલા રબ્બિહિમ યતવક્કલૂન, અને આ લોકોના પરવરદિગાર ઉપર ખૂબ આ લોકો ભરોસો બાંધે છે. તો ઈમાન એક એવી વસ્તુ છે કે જેનું એલાન ખુદા કરે છે કે સાચા મોમિન એ હોઈ શકે કે જેના ઈમાનમાં વધારો થતો હોય. વધારો થવા માટે પહેલે ઈમાન તો હોવું જોઈએ, પછી વધારવાની વાત આપણે કરીએ. એટલા માટે નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક કથા, એક ફરમાન, એક હદીસનો સહારો આપણે લીધો છે કે જેનાથી આપણને ખબર પડે કે ઈમાનને વધારવા પહેલાં મારા ઈમાનની અંદર આ તો લાવું, પછી વાત કરું કે હું ઈમાનને કઈ રીતે વધારું. એટલા માટે નબીએ કરીમે કહ્યું હતું, લા બુદ્દા લિલ મુમિને મિન અરબાત અશિયા, મોમિન માટે જરૂરી છે, એના વગર મોમિન મોમિન નથી થઈ શકતો, જ્યાં સુધી કે એના પાસે ચાર વસ્તુ ન હોય. દાબતુન ફારેહા, એક એવી સવારી કે જે તેજીની સાથે ચલતી હોય. દારુન વાસ્યા, એક એવું ઘર કે જે વિશાળ હોય. ઓ થિયાબુન જમીલા, એવા કપડાં કે જે શોભિતા હોય. ઓ સિરાજુન મુનીર, એક એવી દીવડી કે જેને પ્રકાશ હતો તો બધી નાખીને રસ્તો દેખાડે. અને પછી જ્યારે લોકોએ આ સાંભળ્યું તો લોકોએ કહ્યું, યા રસૂલલ્લાહ લઈસ લના ઝાલિક ફમા હિયા, યા રસૂલ આ બધું અમારા પાસે નથી, તે સવારી નથી, મોટા મોટા ઘર નથી, શોભિતા ઘર નથી, એ દીવડી પણ અમારા પાસે નથી. યા રસૂલ તમે શું કહેવા માગો છો, તમે અમને કહો મા હિયા એ શું વસ્તુ છે. નબીએ કરીમ આગળ વધ્યા ને કહ્યું, વઅમ્મા દાબ્બતુલ ફારિહા ફઅક્લુ, મોમિન માટે આ હોવું જરૂરી છે, એની તેઝ સવારી ઈશુ છે, એની સમજદારી, એની અક્કલમંદી, એની બુદ્ધિશાળી. અક્કલ વગર મોમિન મોમિન નથી થઈ શકતો. નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઈમાનની જ વાત નથી કરી, પૂરું દીન મારું પડી શકે એમ છે, મારું પૂરું ધર્મ બરબાદ થઈ શકે એમ છે. કેમ? નબીએ શું કહ્યું હતું, લા દીના લિમન લા અકલલા, એના પાસે કંઈ દીન જ નથી, કોઈ જાતનું ધર્મ નથી, જે ઇન્સાન પોતાની અક્કલનો ઉપયોગ યા વપરાશ યા ઇસ્તેમાલ નથી કરતો. આગલા જમાનામાં તમને ખબર છે આપણા પાસે સમય બહુ ઓછો હોય છે, જ્યારે લોકો નબીઓ પર ઈમાન લાવતા હતા ને, તો જે ઈમાન નહોતા લાવતા એ કહેતા હતા કે આ બધે બેવકૂફ છે, એટલે તો ઈમાન લાવ્યા છે. જે ઈમાન નહોતા લાવતા, જે ઈમાન લાવવાવાળા છે એને શું કહેતા હતા? એ બે એ વાત યાદ આવી ગઈ. આપણે ત્યાં મશહૂર છે, અહીંયા ઇન્શાઅલ્લાહ આપણને લાગુ ના પડે, પણ આપણે આપણા દેશ ભારતમાંથી આવે છે, મુશ્કેલ છે આ બધું પડવું, પણ ચાલો એક સલવાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ પર. ત્યાંની આ સંસ્કૃતિ છે, એમ કહેવાય છે, જરૂરી નથી કે બધા એમ કરે છે, પણ હું તમને પૂછું, ત્યાં લોકોનું કહેવું એમ છે, આપણું પણ ક્યારેક ક્યારે હોય, કે ઘરની અંદર ચાર પાંચ બચ્ચાઓ હોય, ભાંડેળાઓ, દીકરાઓ કે દીકરીઓ હોય, તો એમાં મોલવી બનાવવા કેને મોકલાવાય? હા, કાં તો સૌથી મસ્તાન હોય એને મોલવી બનાવી દો, અથવા તો સૌથી અભણ હોય ને એ
સ્કૂલમાં કઈ બાફતો ના હોય, નોટ સારા મળતા ના હોય, સ્કૂલે જાય ના જાય બધું સરખું એના માટે.

વા અહીંયા કઈ નથી બાપ, તો ક્યાં મોકલાવી દો? દીનની તાલીમ લેવા મોકલાવી દો. યાની આ આપણી માન્યતા છે કે દીનની વાત જ્યારે આવે ત્યારે અક્કલની વાત એમાં હોય જ નહીં. ઓલા લોકો જે નબીઓ ઉપર ઈમાન લાવતા હતા એને ન ઈમાન લાવવા વાળાઓ શું કહે છે કે આ બધાય તો આપણી ભાષામાં બધી મફતિયા છે, કઈ સમજતા નથી, એટલે લઈ ભાગ્યા છે ને ઓલા પાછળ ચાલ્યા છે. અને ખુદા કહે છે કે નહીં, આ છે અક્કલમંદ લોકો, આ પોતાની બુદ્ધિને વાપરવા વાળા છે, આ સમજદારીથી ને પોતાની ઈમાનની અંદર એ વસ્તુને ઉપયોગ કરે છે. તો નબીએ કહ્યું કે તારું ઈમાન ઈમાન નથી થઈ શકતું જ્યાં સુધી કે એની અંદર અક્કલ સમજદારી, તું વિચાર કરી લે, આજ સુધી તારી જેટલી માન્યતા છે, ઈમાન છે ને એટલે માન્યતા, એમાં ક્યાં ક્યાં અક્કલનો વપરાશ તું કરે છે, આ એક વાત. ત્યારબાદ નબીએ કરીમે કહ્યું તો વમદારો લોસે, આ મોટું ઘર એ શું હોય? હા, સબરો, એની સહનશીલતા છે, એની ખમવાની તાકાત, સબર કરવાની તાકાત. અને આપણે બયાન કર્યું હતું કે ભાઈ તને વિચારવું પડશે કે આ ઈમાનની જે શરત છે એમ લેખો એ તારી અંદર છે? તો ખુદાએ સબરના જેટલા વખાણ કુરાને મજીદમાં, આજે હું તપાસવા ગયો હતો, તમને ખબર છે કુરાને મજીદમાં, આ આપણે જોઈ, આપણે કુરાન ભેગા, કુરાને મજીદમાં સબરની કેટલી આયત હશે? 100 થી માથે આયત કુરાને મજીદમાં સબરની. એક જ એવી સિફત છે કે જેને ખુદાએ સુશોભિતની સિફત આપી છે અને એ છે સબર, બીજી કોઈ વસ્તુ માટે નહીં. મેં તમને કહ્યું હતું ના કે મજલિસમાં સબરનો શબ્દ અને જમીલનો શબ્દ કુરાને મજીદમાં 3 વાર આવ્યો છે. તો સબર શું હોય? આપણને એમ કે સબર બસ સબર કરી લે ભાઈ, આપણે આ સબરનો વપરાશ અલગ અલગ રીતે થાય છે. પણ નબીએ કરીમે, ખુદાવંદે કરીમે, આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ હુકમ કરી નાખ્યો કે જે યાકૂબ અલયસલામે કર્યું હતું ને તને પણ એ જ કરવાનું છે. યાકૂબે શું કર્યું હતું? આયતો આપણે પાછી નથી વાપરતા, સૂરે એ આયત નાખવાની જરૂર નથી. સૂરે યુસુફની 18મી આયતમાં જનાબે યાકુબે કહ્યું હતું ના, કોળો આવીને ખાઈ ગયા ને વરુ, ઠીક છે, જનાબે યાકુબે કહ્યું હતું શું? ફસબરુન જમીલ વલ્લાહુલ મુસ્તાઅનુ અલમા તસફૂન, હું શોભિત સબ્ર કરીશ. અને તમે જે કહો છો ને કે મારા દીકરાને વરુ ખાઈ ગયો, હું મદદ રૂપ કેને બનાવીશ? અલ્લાહને બનાવીશ. સબરુન જમીલની તફસીર જનાબે યાકુબે ને ખુદાએ એ જ આયતની અંદર નાખી દીધી. આગળ વધ્યા આપણે, એક ભાઈ ગયો હતો યુસુફ અલયસલામ, પછી ઓલો બિન્યામીન પર પકડાણો ક્યાંક, વરી આવ્યા બાનાઠાના લઈને, વરી ખોટું બોલું લઈને આવ્યા પાછા, પાછો નબીઉલ્લાહ યાકુબનો એ જ બોલ, જો બલ સવલત લકુમ અનફુસકુમ અમરા ફસબરુન જમીલ, તમે આ તમારા તરફથી બધું બયાન કરો છો, હું શું કરીશ? સબરે જમીલ કરીશ, હું શોભિતું સબ્ર કરીશ. ઈમાનની શરત નબીએ કરીમે શું કહ્યું હતું? કે મોમિન પાસે મોટું ઘર હોય છે, દારુન વાસઆ ફઅમ્મા દારુહુ વાસઆ ફસબરો, એનું મોમિનનું મોટું ઘર જે હોય છે એ સબ્ર. આ સબ્ર છે શું? યાકુબ અલયસલામે આ પ્રમાણે કર્યું ના, ખુદાવંદે કરીમે નબીએ કરીમને પણ એ જ કહ્યું કે યાકુબે કર્યું હતું તને એ જ કરવાનું છે, તને પણ એ જ કરવાનું છે. ક્યાં કહ્યું? સૂરે મઆરિજ, કુરાને મજીદનો 70મો સૂરો, આયતનું નિશાન 5, શાપી 337 વેક્સે 5. ખુદાએ આપણા નબીને હવે કહ્યું ફસબર સબરન જમીલા. એ મારા હબીબ, સબરે જમીલને તારી જિંદગીની અંદર ઉતારી દે. યાકુબની વાત હતી, યાકુબના શબ્દો હતા, પણ એ શબ્દોને ખુદાએ પોતાના જૈન ખાતમુલ અંબિયા માટે વાપર્યા કે તને પણ આજ પ્રમાણે કરવાનું છે આપણી જિંદગીની અંદર. આ સબ્ર જે છે, સબ્ર જમીલ, જે મોમિનની સિફત હોવી જોઈએ. મેં તમને ગઈ ફેરે ગયા મજલિસમાં કહ્યું હતું કે ત્યાંથી બહાર નીકળતા મને મારાથી પૂછવું જોશે કે મારી અંદર સબ્ર જમીલ છે કે નહીં, કારણ કે મોમિનની એ સિફતમાંથી છે. સબ્ર જમીલ છે શું? મારા તમારા પાંચમા ઇમામ મોહમ્મદ બાકર અલયહિસ સલામ

પાસેનો સહાબી આવ્યો છે, જાબિર ઇબ્ન યઝીદ ઇબ્ન જુઅફી. જાબિર કહ્યું, ઇબ્ન રસૂલિલ્લાહ યરહમુકલ્લાહ મસબ્રુલ જમીલ. ફરઝંદે રસૂલ, ખુદા તમારું ભલું કરે. આપણો તરજુમો એમ થાય અરબીમાં બોલે યરહમુકલ્લાહ, આપણે કહેવાય ખુદા તારું ભલું કરે. બરાબર કે ખુદાના વાસ્તે કેને મને, ખુદા તારું ભલું કરે. ફરઝંદે રસૂલ, ખુદા તમારું ભલું કરે. યરહમુકલ્લાહ મસબ્રુલ જમીલ. સબ્ર જમીલ શું છે? પાંચમા ઇમામ અલીસલામનો જવાબ. ઝાલિકા તરજુમો શેક કરજે, ઝાલિકા સબ્રુન લઈસ ફીહે શિકવા ઇલન્નાસ. ઝાલિકા સબ્રુન, સબ્ર જમીલ એ છે કે બંદો ક્યારે પણ પોતાની તકલીફ, પોતાની મુસીબતો, પોતાની પરેશાનીઓને જે છે એ એના જેવા ઇન્સાન સામે પેશ ન કરે. ઝાલિકા સબ્રુન લઈસ ફીહે શિકવા ઇલન્નાસ. આ કોણ પાંચમા ઇમામે કહ્યું? મને એમ થાય છે આપણે જનાબે યાકૂબને પૂછે, તમે શિકાયત કરશો તો ક્યાં કરશો, કેની બારગામાં કરશો? આપણે બધાએ વિચારી લઈએ. હું પોતાને મોમિન કહું છું, ઈમાનને વધારવાની વાત થઈ રહી છે. મારી પોતાની તકલીફો શિકાયતો અલ્લાહ સિવાય બીજે ક્યાંય તો નથી હાઈલી જતી. કુરાન કુરાન છે. ખુદાવંદે કરીમે સૂરે યુસુફની છિયાસીમી આયત, શાપિત્ર દૂઝ વેક્સે કથવાસીસ, કોલ ઇન્નમા, હર્ફ હસ્ર છે શેખ. ઇન્નમા એટલે શું? ફકત અને ફકત. તરજુમામાં પણ તમને મળી જશે. કોલ ઇન્નમા અશકુ શું? બસ્સી વ હુઝની ઇલલ્લાહ વ ઇન્ની અઅલમુ મિન અલ્લાહ મા લા તઅલમ. હું ફકત અને ફકત મારી તકલીફ, મારી જિંદગીની કઠણાઈ, મારું ગમ, એની શિકાયત અગર ક્યાંય કરીશ, કોઈ પાસે કરીશ, તો એ ફકત અને ફકત અલ્લાહ સુબહાનહુ વ તઆલા. કારણ કે હું એના પાસેથી ને એવી વસ્તુઓને જાણું છું જેને તમે નથી જાણતા. હું તમને દાવત આપું છું. અને પછી એક આયત છે, એ નાખવાની નથી. કોણ છે વાંચે? પીલો તો કોણ છે? શાન. ઘરે જઈને વાંચજો. જ્યારે આ વાતમાંથી હું નીકળી જાઉં કે મારું સબ્ર એટલું તૂટી જાય કે અલ્લાહને હું મૂકી દઉં અને ઇન્સાન પાસે મારી શિકાયતોને પેશ કરવા લાગુ, તો એના પછીની આયતમાં જનાબે યાકૂબ એની ઔલાદને શું કહે છે? હું આયત અરબીમાં પડી દઉં છું, પણ આયતની અંદર લફ્ઝ છે, ખુદાએ બયાન કર્યું, જનાબે યાકૂબે પોતાના ફરઝંદે કહ્યું, ઇન્નહુ લા યઈસુ મિન રૂહુલ્લાહ ઇલ્લા અલ-કૌમુલ નથી ને યાદ કાફિરૂન. સબ્રના દામનને અગર મેં અલ્લાહ સિવાય શિકાયત માટે છોડી દીધો, તો કાફિર ઇનકાર કરવા વાળાઓની અંદર મારું નામ લખાઈ જશે. અહીંયા ઈમાનની વાત કરું ત્યાં મારું બધું ધોવાઈ જશે. એટલા માટે સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલીસલામ ان الصبر من الايمان بمنزله الراس من الجسد. ખરેખર صبر અને ઈમાન, ان الصبر من الايمان بمنزله الراس من الجسد. صبر નો દાખલો છે ને ઈમાન ની સાથે. શું છે આપણો વિષય? ઓગમતે ઈમાન ને વધારવું. હા, صبر નો દાખલો ઈમાન ની સાથે બિલકુલ એના જેવો છે કે જે પ્રમાણે માથાનો સરનો દાખલો તન આ શરીરની સાથે છે. ફઇઝા ઝહબર રાસુ ઝહબલ જસદ. આ માથાને કાપી નાખવામાં આવે તો આ શરીરની કાંઈ કિંમત નથી. આ કિંમત વગરનું શરીર થઈ જશે. ફઇઝા ઝહબર રાસ ઝહબલ જસદ કઝાલિકા ઇઝા ઝહબ સબ્ર ઝહબલ ઈમાન. સબ્ર મારી જિંદગીમાંથી ને ચાલ્યું ગયું, તારું મારું

માનતાઈ લુજાશે સો થી માથે આયે તો કુરાન મજીદ ની અંદર સબર ની છે આપણે ત્યાં સબર હમણાં આપણા કોણ છે અલી અકબરે હમણાં આયત પડી ના યાદી અપાવે સૂરે બકરા ની 155 156 157 255 156 157 ખુદાય કયું બિસ્મિલ્લાહ રહમાન રહીમ ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات فبشر الصابرين صبر فبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه أيان سودي بدأيني خبرت أيان سودي بدأيني خبرت أصل پیغامنا پتیا ویتی 157 میں آیت وان کہ صبرنو درد جو شو چھے سوال کروا جائے خداوند کریم صبر نو درجو اٹلو کیم آپی دیئے مومنین نے اٹلو درجو کیم آپی دیئے کتلو درجو سلوات پڑھوانی بات آوے تو کئی آیت پڑھ رہا ہے یہ کون سے اپڑو شان اولا یا کوک نے سلوات پڑھا ہے سو پڑھے پپا دروز کرے آسان یہ آیت خبر سے نا سور عذاب نی 56 33 56 خدا کہیں بسم اللہ الرحمن الرحیم ان اللہ و ملائکتہ یصلون علی النبی یا ایو الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما આપણને શું કહ્યું કે ખુદા સલવાત મોકલાવે છે ને એના ફરિશ્તાઓ સલવાત મોકલાવે છે નબી ઉપર તમે મુમિનીન તમે પણ મોકલાવો કેના ઉપર નબી ઉપર આ ખુદા એ બીજો કોક છે એવો કે જેના ઉપર ખુદા સલવાત મોકલાવે છે તમને ખબર છે આપણને ખબર છે કોણ છે આર્યો أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون جب پوتاني زندگيني اندار صبرتين کام کرے چھے یہ کون چھے یہ اے چھے کہ جنا اوپر خدا صلوات مقلاوے چھے انہ رحمت آلو کم نے ہدایت مڑی گئی چھے اتلا اپنی بھاشا نی اندار ساچا اماندار آلو کو چھے اپنے کم ڈگلے نے پگلے કહેવામાં આવ્યું છે કુરાન મજીદની અંદર પુષ્કળ સબ્રની આયત છે મોમિનો માટે પણ છે સૂરે બકરાની 153મી આયત આવી જ આયત સૂરે બકરાની 44-45મી આયત 45મી આયતમાં બની ઇસરાયલથી ખુદા કહે છે કે બિસ્મિલ્લાહ રહમાન રહીમ વસ્તાઈનુ બિસબ્ર વસલાહ વઈન્નાહ લકબીરતુન ઇલ્લા અલલ ખાશઈન 245 આ બની ઇસરાયલથી વાત થઈ છે હવે આ તો અલોકોની વાત હોય ને આપણી તો વાત હોય ના તો ખુદાએ કહ્યું આવા તું બાનાઠાના કાઢીશ ને બીજી આયત નાખું છું 253 ખુદાએ કહ્યું આપણાથી યા અયુહલ્લઝીના આમનુ સ્તઈનુ બિસબ્ર વસલાત ઇન્નલ્લાહ મઅ અસ-સાબિરીન અય મુમિનો તમે પોતાની મદદ સબરથી ને અને નમાઝથી તમે પોતે તમારી મદદ કરો ખરેખર અવશ્ય બિલા સંકોચ અલ્લાહ સુબહાન વ તઆલા સબર કરનારાઓની સાથમાં છે મારું સબ્ર મને તપાસવું જોશે જિંદગીના ઊંચ નીચની અંદર હવે એકબીજા ભેગા થાય અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ આપણને શીખાડ્યું છે કેમ છે શેખ અલ્હમ્દુલિલ્લાહ મોટું ભાઠું ખાઈને આવ્યો હોય તમને આજની વાત કરું આજે 600 યુરોની માર લાગી છે ખબર આમ ઘરે બેસે બેઠે કાંઈ નહોતા કરતા ફૂટું કંઈક 600 યુરો સુઈ ગયા તો ક્યાં પ્રમુખ પાસે પ્રમુખ દિયોને સિસ્સા એરો માર લાગી છે અશિકાયતુ ઇલલ્લાહ અલ્લાહ સિવાય ફકત અને ફકત કોઈ પાસે નહીં સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ સબ્ર કુરાન મજીદમાં આટલી વાર આવ્યું છે આપણને કહ્યું કે સબરના દામન પકડો સબર ક્યારે વપરાય છે ઘણી મજલિસોમાં બોલ્યો છે હવે તો તમને આવડી ગયો હશે સબર હોય નબીઓની હદીસ છે ઇમામોની હદીસ છે વાજબાતમાં સબર મહરમાતમાં સબર હા મુસીબત ઉપર સબર મુસીબત ઉપર સબર ઠીક છે બરાબર ત્યારે સબર કરવાનું જનાબ યાકુબ ઉપર મુસીબત આવી પડી હતી દીકરાની જુદાઈ આવી પડી હતી સબર એ પણ એકલું સબર નહીં સબરુન જમીલ ઝાલિકા સબરુન લૈસા ફીહ શકવા ઇલનાસ અને એ જ યાકુબે કહ્યું ઇન્નમા કાલ ઇન્નમા અશકુ હુઝની બસ્તી
એલા અલ્લાહ, અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે હું શિકાયત નહીં કરું.

શાંત થઈ જાઓ, સબર કરી લે જરાક દીકરા. ઝઘડાની વાત આવે, બાયું ચડાવવાની વાત આવે ત્યારે સબરની વાત બહુ સારી વાત છે. આ દીનની સંસ્કૃતિ છે, દીને આપણને શીખાયેલું છે. પરવરદિગારે આલમે આની વાત કરેલી છે. ઝઘડાની વાત આવે, ભાઈ ચડાવવાની વાત આવે, અવાજ બુલંદ કરવાની વાત આવે. હમણાં આવશે, એ તો આવશે. મારી તમારી જિંદગીમાં કેટલી વાર થઈ શકે ને, દઈ દઉં જવાબ. આજે મસ્જિદે આવે જાઉં છું, આજે એને સંભળાવી દઉં, પાછું એને બોલવાનું મન ના થાય. આજે એને દેખાડી દઉં, આજે એને સમજાવી દઉં, હું થોડી એના બાપના ચોખા ખાઉં છું. તને લાગે તું તારા બાપના ખાસ? મોકો આવે ત્યારે દેખાડી દઉં, સંભળાવી દઉં, સમજાવી દઉં કે હું એ જેવો તેવો નથી, મને આવડે છે. કુરાને મજીદ, કુરાને મજીદ, સૂરે અનફાલની 46 વેત વિથ કોન્સિસ. પાછી આપણાથી વાત. હા, બિસ્મિલ્લાહ રહેમાન રહીમ, વતીઉ અલ્લાહ વ રસૂલહ વલા તનાઝઉ. અલ્લાહની ઇતાત કરો, એના રસૂલની ઇતાત કરો. વલા તનાઝઉ ફતફશલુ, તમે ઝઘડા ન કરો. ફતફશલુ, તમે નિષ્ફળ થઈ જશો. વુઝાલે એ શુએ વતધાબારી હુકુમ, તમારો મોભો છે ને એ હાઈલો જશે. ઝઘડા ના કરો, શું કરો? વસબરો, સબર કરો, ખમી લ્યો. હું અગર મારા ઈમાનને વધારવા ચાહું છું તો સબર ફક્ત ઓલું જ નથી કે કોઈ ગુજરી જાય અને ખરખરા માટે આપણે જાય કે ભાઈ સબર કરજો, ખુદાની અમાનત હતી, ખુદા એની અમાનતને પાછી લઈ લીધી, ભાઈ જાન સબર કરજો. દુનિયાની અંદર આ હાઈલું આવે છે, કોઈ પણ પહેલે ગયું, કોઈ બાદમાં ગયું, કોઈ બાદમાં જશે, સબર કરજો. સબર ફક્ત એ જ નથી, મુસીબત આવે, ખુદાએ કહ્યું ફબશ્શર સાબરીન અલ્લદીના ઇઝા અસાબતહુમ મુસીબા, મુસીબત આવે, બલા આવે, કઠણાઈ આવે, ઇમ્તિહાન આવે, પરીક્ષા આવે, સબર કરો. એની જગા ઉપર છે. ઝઘડાની વાત પણ આવે, મતભેદ મનભેદની વાત આવે, યા સબરના દામનને પકડો. કેમ? મોમિનનું ઘર, વાહ, તને જેસ્તે આવડી ગયું, મોટું હોવું જોઈએ. આપણી ભાષામાં મોમિનનું દિલ મોટું હોવું જોઈએ. હું તો મોકો ગોતતો હોય કે આજે મસ્જિદે ભેગો થાય તો એને સમજાવી દઉં, આ મારી વાત છે. ઇમામને માનું છું, ખુદાને માનું છું, રસૂલને માનું છું, આ લોકો મેં મને શું શીખાડ્યું છે? એક હદીસ પડું છું, હું તમને કહું છું, મારી પડવાનો આ તરીકો છે. આજે આખી મજલિસ પડીને આરી 27 મિનિટ, બધું ભૂલી જાજો, બધું. હવે એક એક રિવાયત પડીશ, આને ઇન્શાઅલ્લાહ તાલા યાદ કરીને રાખીને અહીંયાથી આપણે બધાય નીકળીએ. કે આ થાય એમ છે મારાથી ને, કારણ કે મને મારા ઈમાનને વધારવું છે. પણ ઈમાનની અંદર પહેલે આ હોવું જોઈએ તો પછી ઈમાન મારું વધતું જશે. અને જિંદગીની અંદર મને ને તમને અગર જોવું છે કે મારા ઈમાનને હું વધારી શકું છું, આ મારા હિસાબે મારું માનવું છે કે આ સૌથી વધારે કામ આવશે. શા માટે? વરુણ બાપા યાદ આવી ગયા, મારા બાપા. હા, મને ફ્રેન્ચીમાં કહેતા હતા, દીકરા મુઈઝ ધ્યાન રાખજે. પછી ફ્રેન્ચીમાં બોલ્યા, લા વી ને પા ફાસિલ મુઈઝ. મારા બાપા મરહુમ મને કહી નહીં ગયા છે, દીકરા ધ્યાન રાખજે, લા વી ને પા ફાસિલ. જિંદગી આસાન નથી, આ આવશે. હમણાં સુજાતભાઈ દેખા બધા માશાઅલ્લાહ, ખુદા બધી અજબ છે, બધી સંયોગ ખુદાનો. હમણાં સુજાતભાઈ એક પેગામ અમને મોકલ્યો છે, તમને યાદ અપાવી દો કે આવશે. હમણાં આપણે 11મે ઇમામ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ, ત્યારે વિષયનું નામ હતું, હા, વાહ, મજલિસ પછી મને યાદ આવ્યો, તાર હાર ચુમીશ ઇન્શાઅલ્લાહ, સુબહાનઅલ્લાહ, અગેન એન્ડ અગેન અંકોર. સૂરે આલ ઇમરાનની 186 મેં થવા

186. خداي قيوم، بسم الله الرحمن الرحيم. ولا تبلون في أموالكم وأنفسكم ولا تسمعن من الذين أوتوا الكتاب من قبلكم والذين أشركوا أذى كثيرة وإن تصبروا وتتقوا ذلك من عزم الأمور. أحسنت شان ميرسي. صلوا على محمد وعلى محمد. મેમની તારીખે આપણે આ બયાન કર્યું હતું. આ જ આયત જિંદગીની અંદર આ આવશે. સાદિક અલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ. ઇન્ના સુબ્બુરુન, નહનુ સુબ્બુરુન. છઠ્ઠા ઇમામ અલી સલામે કહ્યું અમે બહુ સબર કરવા વાળા છે. કોણ? પણ અમારા શિયાઓ અમારા કરતા વધારે સબર કરવા વાળા છે. એવા છે? આપણે મફતમાં બસ ઇમામે આ ડિપ્લોમ આપી દીધું, હું એમાં છો, તું એમાં કેમ આવું ભાઈ? તો પૂછવા વાળે કે ફરઝત રસૂલ, અમે તમારાથી વધી ગયા, તમારા કરતા વધારે સબર કરવા વાળા. ઇમામે કહ્યું શિયાતુના નહનુ નસબરુ અલા મા નઅલમ વ શિયાતુના યસબરુન અલા મા લા યઅલમુન. અમને જે વસ્તુઓ ખબર છે ને, અમને ખબર છે, બધી ખબર હોવા બાદ અમે સબર કરે છે. આ ઇમામોને બધી ખબર છે, આ કરશો તો આ નતીજો, કુરાને બધું બતાવી દીધું છે જિંદગીમાં, આ કરશો તો આ નિવેડો, આ કરશો તો આ નતીજો, આ કરશો તો આ નીકળશે, અમને બધી ખબર છે, એટલે અમે સબર કરી લઈએ છે. પણ આપણી ભાષામાં આ હદીસમાં હું બોલું, પણ બિચારા અમારા શિયાઓ અભણ, એને કાંઈ નથી ખબર. આ લોકોને જે નથી ખબર ને, તે છતાં આ લોકો સબર કરી લે છે. મારું તો ઊંધું છે, તમારું મારું તો ઊંધું છે. સબર ફક્ત મોતના ટાણે નથી, સબર ફક્ત મુસીબતના વખતે નથી, વાજિબાત મુહર્રમાતની અંદર પણ સબરની જરૂર છે. મેં કહ્યું એક હદીસ લઈને અહીંયાથી નીકળી આપણે. આ પણ છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલી સલામ. તરજુમો શેખ કમસા, ખબર પડે કે આ બધું ખીચામાંથી નથી કાઢતો. છઠ્ઠા ઇમામ અલી સલામે કહ્યું લઈન અંદમો અશરીન મર્રા, લઈન અંદમો અશરીન મર્રા. ઠીક છે, કેના પછી? વી પ્લીઝ કુકો અહબ્બો ઇલૈયા મિન અંદ મિન અન અંદમો અલલ ઉકુબતે મર્રા વાહિદા. لئن اندمو 20 مره على العفو احب الي من ان اندمو على العقوبه مره واحده. بسم الله. اندو بدي معاف કરવા પછી કોકને માફ કરી દઉં, સબર ખમી લઉં, નહીં દઉં જવાબ, હમણાં નથી બોલું, કાંઈ વાત નહીં, એ આમ બોલી નાખ્યું, મને આમ મારા સાથે કરી નાખ્યું, મને મર્યાજમાં એમ વિતે નહોતો કર્યો, ઓમાં એમ વિતે નહોતો કર્યો, મારી કદર ના કરી, મને સલામ ના કર્યો, માફ. પછી એમ થાય કે જરાક એને સંભળાવી દીધું હોત તો કે તું પાઘડીવાળો મોટી મોટી મજલિસ પડે છે, આ બરાબર કરસ તું? એ હાઈ લાગ્યા ઘરે, ક્યારે ભેગો થાય પાછો શેખ? આવતું જુમેરાત આવે ત્યારે ભેગો થશે, એટલે વાંચજો વાંચજો જુમે જુમેરાત. મને કામ નીકળ્યો ના ગયો, હલો નમાઝ જુમ્માં પૂગશો, દેખાડી દઉં એને ચેક થઈને આમ કરે. 20 ફેરે છઠ્ઠા ઇમામે કહ્યું 20 ફેરે માફ કરવા બાદ, દર ગુજર કરવા બાદ મને એમ સદમો થાય ને કે આને દેખાડી દીધું હોત, એને જવાબ દઈ દીધું હોત તો બીજી ફેરે મને હેરાન ના કરે. કહ્યું 20 ફેરે

માફ કરવા દેવા બાદ પસ્તાવો કરવો, એ મને 20 ફેરે પસ્તાવો કરવો વધારે પસંદ છે કે એના પછી કે હું એને તોડ ભાગ જવાબ દઈ દઉં ને પછી પસ્તાવો થાય કે નહોતું કેવું, નહોતું બોલવું. એ એક ફેરાનો પસ્તાવા કરતા માફ કરવા બાદ પસ્તાવો કરવો 20 ફેરે, એ મને વધારે પસંદ છે. એટલે આપણું વિષય ખમી લઉં.

જીભે કોઈ મારે જેમ તેમ બોલે તો એને તોડ ભાગ જવાબ જ દઈ દઉં. વાંધો નહીં, એ બોલી નાખો, ખુદાની હિદાયત કરે. આ દીને આપણને શીખાયડું છે. ને કરબલાની તો શું વાત કરવી, સબ્રનું દામન કરબલાની અંદર. કે શિકાયત માણસો પાસે ક્યાંય નહીં, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની બારગાહમાં. આપણા શેખે આજે હઝરત અબ્બાસની વાત કરી. જો તમે હઝરત અબ્બાસ કેવી રીતે પસ્તાવો કરે છે, પણ કેનો, કઈ વસ્તુનો? આ એ પસ્તાવો છે કે જે છઠ્ઠા ઇમામને પસંદ છે. હઝરત અબ્બાસ શા માટે ગયા હતા પાણી લેવા? પાણીની સબીલ કરવા માટેના, પાણીની વ્યવસ્થા કરવા માટે. પણ મસાહેબની અંદર આપણે સાંભળીએ છીએ કે જ્યારે હઝરત અબ્બાસ ઘોડેથી નીચે આવ્યા છે તો માચાએ હુસૈનને કહ્યું છે, આકા બે વસિયત છે, એક મારી આંખમાં તીર લાગ્યું છે, આ આંખમાં જે ખૂન ભરાઈ ગયું છે એને હટાવી લ્યો તો હું તમારી આખરી દીદાર આખરી ઝારત કરી લઉં, અને બીજી વસિયત એ છે આકા કે મારી લાશને કઈ મામા ન લઈ જાજો. અરે અબ્બાસ શર્મિંદા છે કે જે વસ્તુ માટે નાના નાના બચ્ચાઓ આશ રાખીને બેઠા છે, અને નાની સકીનાને અબ્બાસ શું જવાબ દેશે? અલા લઅનતુલ્લાહ અલ-કૌમ અઝ-ઝાલિમીન. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ إِنَّ لِلَّهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ رَضًا بِقَضَائِهِ وَتَسْلِيمًا لِأَمْرِهِ. مَا تَمَّ حُسَيْنُ